નવદુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગાદેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ

અર્થ, હે પરમેશ્વરી દુર્ગે, તમારું સ્મરણ થતા જ પ્રાણી માત્રનો ભય ચાલ્યો જાય છે. તમે હરી લો છો એ ભયને. સુખ સમયે કે સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા શુભ બુદ્ધિ આપું છું. શરણાગતના દારિદ્ર્ય સંકટ અને ભયને હરનારા સર્વના ઉપર ઉપકાર કરવાને માટે હે માતા, માતા તમારા સિવાય કરુણા સભર ચિત્તવાળા બીજા કોણ છે? નવરાત્રના આ દિવ્ય પ્રાતકાલના સમયમાં ચાલો ચાલો પ્રાતકાલે ભગવતી કુષ્માંડા દુર્ગાદેવીનું, પરમેશ્વરીનું, એનું દુર્ગાનું બીજું નામ ચંડી પણ છે, એમનું વંદન કરી લઈએ. દક્ષિણકાલિકા.